Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem chho mara mama o masio, beno ane bhaiyo. Radio par hum barwawara, medium wave 1548 par, internet ane satellite par hum barwawara, radioislam.co.za par, DSTV channel 826, free to air satellite decoder ane Radio Islam app par hum barwawara ne bhi, mara khub khub salam. Ummi chike tame hara che, majama che, ane tamari tabiat હારી છે અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક જેવું આજે ઇન્શાલ્લાહ આપણે વાત કરવાના છે કે કેમ આપણા દોસ્તાર અને આપણી કંપનીનો બહુ મોટો અસર પડે આપણા પર ઇન્શાલ્લાહ પછી છે તમારા માટે હોમ રેમેડીઝ ફ્લુ માટે તો તેના માટે જરૂર પેન ને પેપર રેડી રાખજો અને ઇન્શાલ્લાહ હસી મજાક અને કિસ્સો બી તો આરામથી બેહો રેડિયોનો અવાજ વધારો અને કેથે

ચાલો આપણે કિસ્સો હાથે ચાલુ કરે. અને આ કિસ્સો એક રિયલ હદીફ છે, બુખારી શરીફનો હદીફ છે. અને હઝરત અનસ બિન માલિક રદિયલ્લાહુ અન્હુ કે એક જવાન જુઈશ પોયરો, એનું નામ હતું અબ્દુલ કુદ્દુસ, એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમત કરતો, કામ કરતો. અને એક દિવસ એ જવાનીઓ બહુ બીમાર પડી ગયેલો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખબર પડી તો ઇવન આ પોયરાને મળવા ગયેલા અને એના માથા પાસે બેઠા અને એને બહુ કહ્યું કે તું ઇસ્લામ કબૂલ કરી લે, તું મુસલમાન બની જા. તો આ પોયરો એના બાવાને જોયું અને એના બાવાએ બી એને કહ્યું કે જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે તું એને કબૂલ કર, એને માની જા. તો તે પોયરો પછી ઇસ્લામ કબૂલ કરી લીધું અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાતી વખત કહ્યું, અલ્લાહની તારીફ છે, અલ્લાહની શુકર છે જે આ જવાન પોયરોને જહન્નમને આગથી બચાવ્યો. સુબહાનલ્લાહ. તો આ હદીથ અને કિસ્સોથી આપણે શીખે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમત કરવાથી અને એની બરકતના જરિયા અલ્લાહ તાલાએ આ જુઈશ પોયરો પર મહેરબાની કરીને એને હિદાયત આપી. અને જે કોઈ અલ્લાહના વલી, નેક લોકો, બુઝુર્ગ લોકોની ખિદમત કરે, જરૂર એને ફાયદો મળે અને અલ્લાહ તાલા એના પર મહેરબાની કરે, નેમત પરસાવે દુનિયામાં બી અને આખિરતમાં બી. અને બીજું આપણે શીખે કે જ્યારે આપણે નેક લોકોની ખિદમત કરે, બુઝુર્ગ લોકોની ખિદમત કરે, તો બહારથી અને અંદરથી આપણે સાફ થઈ જાય, આપણું અખલાક ઇમ્પ્રૂવ થાય. અને કોઈ બહુ સારી રીતે કહેલું છે કે સારી કંપનીથી આપણે હારા બને, ખરાબ કંપનીથી આપણે ખરાબ બને. તો આ કિસ્સોથી આપણે શીખે કે આ પોયરો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલા નેક માણસ હતા, એના એ પોયરો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી એનો અસર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર બી પડ્યો અને એને એ નેમતના જરીએ એ બરકતના લઈને એને બી હિદાયત મળી. અને આ કિસ્સાથી બીજું આપણે શીખે કે આપણાને બહુ દુઆ માંગવું જોઈએ આપણે આપણું યુથ માટે, જવાનિયા માટે, યંગ પીપલ માટે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું કહેલું યુથના બારામાં, તમામ શુકર છે અલ્લાહની જે આ જવાનીઓને જહન્નમના આગથી બચાવ્યા. તો આપણને બી બહુ દુઆ માંગવું જોઈએ જવાનિયા માટે કે અલ્લાહ એ લોકોને હિદાયત દે, યંગ એજમાં હિદાયત દે. કેટલા યુથ, જુઈશ બી નહીં, આપણે મુસલમાન યુથ મુસલમાન બનીને તો બી એ લોકો પાસે હિદાયત નહીં મળે. તો આપણે દુઆ માંગે અલ્લાહ તાલા એ લોકોને હિદાયત દે અને જહન્નમના આગથી બચાવે. આ કિસ્સોથી બીજું આપણે શીખે કે આપણા કાફિર નેબર કે કોઈ કામવાળા, કોઈ બીમાર પડે તો આપણને એ લોકોને બી મળવા જવું જોઈએ. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એમ ઇવને એમની વિચાર કર્યો કે આ મુસલમાન પોયરો નિમલે તો હું ત્યાં જઈને હું કરવાનો. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુઈશ પોયરો મુસલમાન બી નહીં તો બી મળવા ગયેલો. આપણને બી આપણી લાઈફમાં આવું કરવું જોઈએ, આપણા નેબર્સમાં, કમ્યુનિટીમાં કોઈ બી કાફિર હોય તો બી, બીમાર હોય, એ લોકોની ખબર પૂછવા જવું જોઈએ, કંઈ બી મદદ કરાય તે કરવું જોઈએ. અને ઇન્શાલ્લાહ એના જરિયા એ કાફિરને બી કદાચ એવું લાગે કે મુસલમાન લોકો કેટલા મોટા દિલવાળા છે, કેટલા દયા છે, આપણું ઇસ્લામનું નામ આપણે રોશન કરવું. બીજું કિસ્સોથી આપણે શીખે કે આપણાથી કાફિરથી
કાફેર પાસેથી કામ કરાવાય, એવું નહીં મળે કે આપણાથી ઓનલી મુસલમાનને ઇમ્પ્લોય કરાય. અને આપણે શીખે કે આપણું આપણા ઇમ્પ્લોઈઝની ફિકર રાખવું જોઈએ, એ લોકો માટે બી દુઆ કરવું જોઈએ, એ લોકોની બી મદદ કરવું જોઈએ, એ લોકો બીમાર હોય તો એ લોકોને બી ફિકર કરવું જોઈએ. અને જવાન હોય કે દોહા હોય, જે આપણા નેબર્સ હોય કે કામવાળા હોય, એ લોકોને ઇસ્લામના તરફ દાવત દેવું જોઈએ. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ કિસ્સોમાં જ્યારે આ પોયરો બીમાર હતો તો એને ઇન્વિટેશન આપ્યું ટુ ઇસ્લામ, કે તું ઇસ્લામ કબૂલ કરી લે. અને આ પોયરો એ વખતમાં અલ્લાહના કુદરતથી હિદાયતને મળી ગઈ અને ઇસ્લામ કબૂલ કરી લીધો. તો આપણને બી હંમેશા ઇન્વાઇટ કરવું જોઈએ લોકોને, અને આપણે ઇન્શાલ્લા અલ્લાહ હિદાયત દે તો એ કબૂલ બી કરી લે, અને આપણા હાથથી કોઈ મુસલમાન બી બની જાય ઇન્શાલ્લા. પણ મેઇન ફોકલ પોઈન્ટ આજે મને ફોકસ કરવું છે એના પર, કે જેના હાથે આપણે કંપની રાખે તે આપણા પર કેટલો અસર કરે. આ કિસ્સોમાં પોયરો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની કંપનીમાં રહેતો તો એના જરિયાથી એને હિદાયત મળી ગઈ. હવે આપણે શીખે કેટલા વખત આપણને ખબર છે ઇસ્લામ આપણને કહે કે નેક લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરો, બુઝુર્ગ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરો. આપણી જિંદગીમાં આપણે કેટલા લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરે, ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, કોવર્કર્સ, કોલીગ હોય, મસ્જિદમાં બીજા મુસલ્લી હોય, નેબર્સ હોય, કમ્યુનિટી હોય, અને આ બધા રિલેશનશીપ્સમાં આપણને ટ્રાય કરવા પડે કે આપણે લોકો સાથે સારી રીતે બિહેવ કરે, સારું સુલૂક રાખે અને આપણે સારો અખલાક રાખે. હવે સારી કંપની બહુ જરૂરી છે આપણા માટે. જ્યારે આપણે ગુડ કંપની રાખે તો એનો અસર આપણા પર પડે, કે આપણે હીરો રસ્તો પર જવાના કે ખરાબ રસ્તો પર જવાના. અલ્લાહ તાલા કુરાન શરીફમાં કહે કે યાદ રાખો એ દિવસ જ્યારે ખરાબ કરવાવાળા, ગુના કરવાવાળા એનો આંટ કઢે અને કહે લાનત છે મારા પર, કે અફસોસ છે મારા માટે કે હું રસૂલ અને નબીનો રસ્તો નહીં લીધો, અફસોસ છે મારા પર કે હું આના હાથે ફલાના હાથે ફ્રેન્ડ બની ગયો, એ મને હીરો રસ્તો પરથી ઊંધો લઈ ગયો, અને આ કુરાન શરીફથી મને દૂર લઈ ગયો. અને શેતાન આપણાને છોડી દેહે આપણા જરૂરતના વખત. તો કુરાન શરીફમાં શું કહેવામાં આવે, એક કે આપણે રિગ્રેટ કરવું કિયામતના દિવસ જે ખરાબ દોસ્તાર આપણા પાસે ઉતારતે. આપણે રિગ્રેટ કરવું કે આપણે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના સુન્નત પર નહીં ચાલીલા. આપણે રિગ્રેટ કરવું કે આપણે કુરાન શરીફમાં કહેવામાં આવેલું છે રિમાઇન્ડર્સ ઉતાર તે આપણે નહીં હંભર્યા. અને આપણને રિયલાઇઝેશન મળે કે શેતાન આપણને આપણા જરૂરતના વખત પર કિયામતના દિવસ છોડી દે, ભાગી જાય અને કંઈ આપણી કંઈ મદદ નહીં કરે. તો જે મુસલમાન બીજા મુસલમાન સાથે ફ્રેન્ડ બને, જે 5 times a day નમાઝ પઢે, તો એના ચાન્સીસ ઓફ પ્રેઇંગ નમાઝ વધી જાય. ફોર એક્ઝામ્પલ, હું કોઈ ફ્રેન્ડ અમરે બનાવું અને એ 5 times a day કે હવે નમાઝનો ટાઈમ છે ઉપડવાની, નમાઝનો ટાઈમ છે ઉપડવાની, તો હું બી એના હાથે ટાઈમ સ્પેન્ડ કરતી હોમ તો હું બી કહેવા ચાલો હું બી હાથે નમાઝ, હા ચાલો આપણે બે વોઝુ કરે, બે નમાઝ પડલે. ઓ કદાચ કોઈ મરદ હોય અને એના ફ્રેન્ડ કહે ચાલ નમાઝનો ટાઈમ થઈ ગયો, ચાલ મસ્જિદમાં જવાના, તો એનો ચાન્સીસ ઓફ પ્રેઇંગ મોર નમાઝ, પ્રેઇંગ મોર ઇન જમાત વધી જાય. અને એના જેવું કોઈ ખરાબ
દોસ્ત અથવા તો એવા દોસ્ત રાખે જેના આદત ખરાબ હોય, તો એના હાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી એ આદત આપણામાં બી આવી જાય. હદીસમાં છે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહ્યું કે એના હાથે કોઈના હાથે હંગાટ કંપની ની રાખવું જોઈએ, બલકે એક મોમિન હાથે, અને કોઈને આપણું ખાવું નહીં ખાવા દેવું જોઈએ, બલકે જે કોઈ નેક હોય. બીજા હદીસમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે કે એક એક્ઝામ્પલ, સારા સાથીનો એક્ઝામ્પલ અને ખરાબ સાથીનો એક્ઝામ્પલ છે, એક જે મસ્ક વેચે અને બીજો જે બ્લેક સ્મિથનું મશીનમાં ફૂંક મારે. જે મસ્ક વેચે એ તને દેહે યા તું એનાથી ખરીદે, તું બાય કરે, અથવા તો તું કંઈ બાય બી નહીં કરે પણ બસ એના દુકાનમાં જઈને કે એના પાસે જાહે તો એનું સ્મેલ તારા પર આવી જાય. અને પછી પેલો જે બ્લેક સ્મિથનું મશીનમાં ફૂંક મારે એ તારા કપડાં બાળી કાઢે, અથવા તો તને સ્મોક અને ખરાબ સ્મેલ તારા પર આવી જાય. તો હું કહેવા માંગે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હું કહેવા માંગે કે કોઈ સારા માણસ, બુઝુર્ગ માણસ, નેક માણસ સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરે, કદાચ આપણે એને કોપી બી નહીં કરતા હોય, કદાચ એ કહે કે ચાલ મસ્જિદ જવાના પણ આપણે જાય બી નહીં, પણ જેવી રીતે મસ્ક કે પરફ્યુમ કે અત્તર સેલ કરવાવાળા, આપણે પરફ્યુમ શોપમાં જેવી રીતે આપણે અંદરમાં જાય, કદાચ આપણે કંઈ લઈ બી નહીં, બાય બી નહીં કરે, પણ તો બી આપણે અત્તરની શોપમાંથી નીકળવું તો આપણે સ્મેલ થાવું ઓફ અ બ્યુટિફુલ સ્મેલ ઓફ પરફ્યુમ મસ્ક. તો તેવી રીતે આપણે વલી હાથે, નેક લોકો હાથે ટાઈમ સ્પેન્ડ કરવું તો એ ઓટોમેટિકલી એનું અસર આપણા પર આવી જાય. અને બીજું છે બ્લેક સ્મિથનું મશીન, જ્યારે બ્લેક સ્મિથમાં મશીનમાં ફૂંક મારે એમાંથી ઢૂલારો સ્મોક નીકળે, ખરાબ સ્મેલ નીકળે, તો ખરાબ લોકો જે લોકો પાસે ખરાબ આદત હોય, જે લોકો હીડો રસ્તા પર નહીં હોય, આપણને એમ હોય કે ના કંઈ નહીં મારા પાસે તકવા છે, હું એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરા પણ તો બી મારી નમાઝ હજુ પડું અને એવું ખરાબ નહીં કરું, પણ એનો અસર, એનો ઢૂલારો, એનો સ્મોક, એનું સ્મેલ આપણા પર આવી જાય, આપણને અફેક્ટ કરે ધીરે ધીરે. ઇમામ નવવી આ હદીસના બારામાં કહે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે કે સેલર ઓફ મસ્ક એવું છે જેવું કે ગુડ કમ્પાનિયન્સ, જેના પાસે સારા માણસ હોય, નેક હોય, ઇલ્મ હોય, ગુડ કલ્ચર હોય. અને નબી સલ્લમે આપણને મના કરેલું છે કે આપણે જે લોકો ખરાબ માલ કરે તે લોકો હાથે બેહવાથી, જે લોકો વધારે ગુના કરે, ખરાબ વસ્તુ કરે, બિદ્દત કરે, ગીબત કરે, એ લોકોથી બી દૂર રહેવું જોઈએ. અને આ એક વસ્તુ છે, આપણને એમ કે ઓ મારા પાસે તો ફ્રેન્ડ્સ હારા જ છે, મારા બધા ફ્રેન્ડ નમાઝ પઢે, મારા બધા ફ્રેન્ડ હિજાબ પહેરે, મારા બધા ફ્રેન્ડ લોકોની ખિદમત કરે, ઝિકર કરે, પણ તમારા ફ્રેન્ડ ગીબત કરતા છે, તમારા ફ્રેન્ડ લોકોની ખરાબ વાત ઉડાડતા છે, આ બી એક બેડ ઇન્ફ્લુઅન્સ છે. આપણા ફ્રેન્ડ્સ ગોસિપ ક્વીન્સ હોય, ગોસિપ કિંગ હોય, આપણા પર બી અસર પડે, તો એ બી જોવું જોઈએ. તો યાદ રાખવું જોઈએ કે આ દુનિયામાં આપણી લાઈફ બહુ શોર્ટ છે, અને આપણાને એક દિવસ આપણા બધા અમાલ માટે જવાબ દેવા પડે, ઇન્ક્લુડિંગ કે કોણ આપણા ફ્રેન્ડ્સ ઉઠા, કોના હાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરતા. તો આપણને વિચાર કરવું જોઈએ કે આપણા કરંટ ફ્રેન્ડ્સ આપણને ઇસ્લામથી ડાયવર્ટ કરતા છે યા હિડો રસ્તો પર રાખતા છે. તો આપણાથી કેવી રીતે પ્રોડક્ટિવ રિલેશનશીપ્સ, ફ્રેન્ડ્સ લવાય આપણા લાઈફમાં, હું વિચાર કરવું જોઈએ. હંમેશા આખિરતના બારામાં વિચાર કરવું જોઈએ જ્યારે આપણે કોઈના હાથે ફ્રેન્ડ બનવાના હોય, અને એનાથી પછી આપણે ઇન્શાલ્લાહ હિડો રસ્તો પર રહેવું. લાઈફમાં ડિફરન્ટ એન્વાયરમેન્ટ્સમાં
જાત જાતના લોકો મળે, જેના બેકગ્રાઉન્ડ જુદા હોય, જેના વેલ્યુઝ જુદા હોય, જેના ગોલ્સ ઇન લાઈફ ડિફરન્ટ હોય, બધાને આપણને રિસ્પેક્ટ કરવું જોઈએ. ધોરા હોય, કારિયા હોય, ઇન્ડિયન હોય, પણ યાદ રાખવું જોઈએ કે એવા લોકો જે લોકો આપણને સ્ટ્રેટ પાથથી ડાયવર્ટ કરી નાખે, તે લોકોથી તે લોકો સાથે બહુ ફ્રેન્ડશીપ નહીં કરવું જોઈએ. બીજું કે આપણને બધા સાથે રિસ્પેક્ટથી રહેવું જોઈએ, ઘેરે હોય કે કામ પર બધાની રિસ્પેક્ટ કરવું જોઈએ, બધા સાથે કાઇન્ડ બનવું જોઈએ, ફેર બનવું જોઈએ. અલ્લાહ તાલે બધાને ડિફરન્ટ પર્સનાલિટીઝ આપેલા છે, ડિફરન્ટ ક્વોલિટીઝ, ડિફરન્ટ અખલાક, અને કોઈ વખત એવું બી થાય કે આપણા ઓપિનિયન કોઈ બીજાના ઓપિનિયનથી બી જુદા હોય, તો બી આપણને ગુડ રિલેશનશીપ્સ, ગુડ ફ્રેન્ડ્સ રાખવું જોઈએ, અને એવી રીતે આપણે હીડો રસ્તો પર રહેવું. બીજું વસ્તુ છે, આપણને હંમેશા લોકોની વાત સાંભળવું જોઈએ, પે અટેન્શન. કોઈ આપણા સાથે વાત કરતું હોય તો આપણને બરાબર સાંભળવું જોઈએ કે એ લોકો શું કહેવા માંગતા છે, અને એ લોકોને એડવાઇસ આપવો હોય તો દિલથી એડવાઇસ આપવું જોઈએ. બહુ ઓવરબેરિંગ એડવાઇસ નહીં આપવું જોઈએ કે હું તો બહુ હોશિયાર છે કે હું તો બહુ નેક છે, એવી રીતે નહીં. બીજું કે સારા કંપની, સારી ફ્રેન્ડ રાખવું જોઈએ અને એને મેન્ટેન કરવું જોઈએ. આપણા ફ્રેન્ડ્સ આપણી ફેમિલી બી હોઈ શકે. કોઈ લોકો કે આઈ ડોન્ટ નીડ ફ્રેન્ડ્સ, મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારા હસબન્ડ, મારી વાઇફ, મારા ઓલાદ આ મારા ફ્રેન્ડ્સ છે. આ બિલકુલ સહી છે, એમાં કંઈ ગલત નથી, પણ તો બી આપણને મહેનત કરવું જોઈએ એ લોકો સાથે, એકબીજાને ગિફ્ટ દેવું જોઈએ, આપણને એકબીજા સાથે ટચમાં રહેવું જોઈએ, ફોન કરો, બેસવા જાઓ, મળવા જાઓ, અને એટલીસ્ટ મિનિમલ આપણાથી કરાય કે ખરાબ વખતમાં, દુઃખના વખતમાં એકબીજાનો સહારો દે. તો મેં કહ્યું ને, ગુડ કંપનીથી આપણા પર ગુડ અસર પડે, અને બેડ કંપનીના કથા બહેતર છે આપણે એકલા રહી. તો કોઈ કદાચ કોઈને એમ થાય કે મને તો કોઈ ગુડ ફ્રેન્ડ્સ જ નહીં મળતા, ગુડ કંપાનિયન્સ જ નહીં મળતા, તો એના કથા બિઝી રહેવો, નેગેટિવ ઇન્ફ્લુઅન્સના બદલે કંઈ બીજું પ્રોડક્ટિવ વસ્તુમાં બિઝી રહેવો, કંઈ ચેરિટી ગ્રુપ જોઈન કરો, ઇબાદત વધારે કરો, ઇલ્મ વધારે હાસિલ કરો, અને ઇન્શાઅલ્લાહ આપણો ફ્રેન્ડશીપ અલ્લાહ તાલાથી વધારાય. આપણે કોઈ દિવસ એકલા નહીં મળે, અલ્લાહ તાલા હંમેશા છે આપણાથી બિગ એમ્બિશન અને ગોલ રખાય લાઈફમાં કે આપણને અલ્લાહના ફ્રેન્ડ બનવું છે, અલ્લાહના વલી બનવું છે ઇન્શાઅલ્લાહ. તો અલ્લાહ તાલા પહેલાં મને બધા સાંભળવાવાળાને અમલ કરવાની તૌફીક દે.

ચાલો હવે આપણે સાંભળ્યા છે હસનભાઈ ને હાજરાબાઈ હું વાત કરતા છે. હસનભાઈ થાકેલા થાકેલા ઉભા થયા અને હાજરાબાઈ ને કહ્યું, હાજરા હવે મને સમજ પડી એ લોકો આપણને ઇંગ્લિશમાં કેમ કે ગ્રોન અપ્સ, કેમ કે જ્યારે ઊભો થામ તો હું ગ્રોન કરું. તો આઈ હોપ તમારું પેન ને પેપર રેડી છે. આજે તમારા માટે હોમ રેમેડી છે ફોર ફ્લુ. પહેલું હોમ રેમેડી છે ખાંસી માટે. એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે 4 ટેબલ સ્પૂન લેમન જ્યુસ, 2 ટેબલ સ્પૂન એપલ સાઇડર વિનેગર, 1/4 ટીસ્પૂન નટમેગ, 1/4 ટીસ્પૂન બ્લેક પેપર, 1/4 ટીસ્પૂન બાયકાર્બ, 4 ટેબલ સ્પૂન મધ, હની, અને એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સનું મિક્સચર બનાવવાનું. મોટા માણસથી 1 ટેબલ સ્પૂન પીઆય, નલ્લા હોય તો 1 ટીસ્પૂન લેવાનું, અથવા તો આપણથી એને ઇન વોર્મ વોટર 1 ટેબલ સ્પૂન મિક્સ કરાય અને પી જવાનું. તો કફ બ્રોન્કાઇટસ ન્યુમોનિયા માટે બહુ સારું કહેવાય. હું પાછી રિપીટ કરું, 4 ટેબલ સ્પૂન લેમન જ્યુસ, 2 ટેબલ સ્પૂન એપલ સાઇડર વિનેગર, 1/4 ટીસ્પૂન નટમેગ, 1/4 ટીસ્પૂન બ્લેક પેપર, 1/4 ટીસ્પૂન બાયકાર્બ, 4 ટેબલ સ્પૂન હની, એનું મિક્સચર બનાવવાનું. અને મોટા માણસ એડલ્ટ હેવ 1 ટેબલ સ્પૂન એન્ડ ચિલ્ડ્રન 1 ટીસ્પૂન, અથવા તો એમેજની પીવું હોય તો એને પાણી ગરમ પાણીમાં મિક્સ કરીને બી પીયા. બીજું છે એક રેમેડી શરદી માટે કફ માટે, બહુ સિમ્પલ છે. 1/2 સ્પૂન ઓફ હની, એમાં ફ્યુ ડ્રોપ્સ ઓફ ફ્રેશ લેમન સ્ક્વીઝ કરવાનું, પિન્ચ ઓફ સિનેમન નાખવાનું અને એને એમ જ ખાઈ જવાનું. 1/2 સ્પૂન ઓફ હની, એમાં ફ્યુ ડ્રોપ્સ ઓફ ફ્રેશ લેમન, પિન્ચ ઓફ સિનેમન અને દિવસમાં 2 વખત એને ખાઈ જવાનું. અથવા તો આપણાથી એને ગરમ પાણીમાં મિક્સ કરીને બી પીવાય, પણ એમ જ આપણે ચમચીમાં મૂકીને પીવું તો આપણો થ્રોટ ને બધું બરાબર એને રાહત મળે. બીજું છે કે કોમન કોલ્ડ કફ સો થ્રોટ માટે લુક વોર્મ વોટર પીવું જોઈએ. એનાથી થ્રોટમાં ઇન્ફ્લેમેશન ઓછું થાય અને બોડીમાં જે ઇન્ફેક્શન હોય વાયરસ હોય તેને આપણે ફ્લશ આઉટ બી કરી લાગે. તો ખૂબ પાણી પીવાનું ટુ ફ્લશ આઉટ ધ કોલ્ડ ધ ફ્લૂ. અને એમાં મેક શ્યોર કરવું જોઈએ કે ઠંડુ પાણી નહીં પીએ, થોડુંક ગરમ પીએ. પછી કોઈને સો થ્રોટ બહુ હોય ફ્લૂ સાથે તો ગાગલ કરવું જોઈએ વોર્મ સોલ્ટ વોટર, અને એમાં થોડુંક અરદ બી નાખવું જોઈએ અને ગાગલ કરવું જોઈએ. ઇન્શાલ્લાહ એનાથી સો થ્રોટથી રાહત મળે અને આપણો ઇન્ફેક્શન બી ઓછું થાય. પછી બીજું છે ગોળનું સોલ્યુશન. ગોળ એને ઇંગ્લિશમાં કહે જાગરી ગોળ. તો શું કરવાનું, પાણી બોઇલ કરવાનું બ્લેક પેપર સાથે, એમાં થોડુંક જીરું પાવડર અને ગોળ નાખવાનું. એને પછી થોડુંક ઠંડુ પડી જાય તો એને પીવાનું, અને એનાથી ચેસ્ટ કન્જેસ્ટન સો થ્રોટ કોલ્ડ ફ્લુ સાઇનસાઇટસ આ બધી વસ્તુથી રાહત મળે. તો ગોળ બહુ હેલ્ધી કહેવાય. ઇટ્સ ઓલ્ટરનેટિવ ટુ અનહેલ્ધી શુગર. આ એક નેચરલ સ્વીટનર છે અને એના બહુ હેલ્થ બેનિફિટ્સ છે. તો ગોળ આપણાથી ઇન્ડિયન શોપમાંથી લેવાય, કોઈ લોકો ફ્રેશ ઇન્ડિયાથી બી લઈ આવે, અને એને આપણને ઘરમાં રાખવું જોઈએ કેમ કે બહુ સારું ઓલ્ટરનેટિવ ટુ શુગર છે. તો આટલે શું કરવું જોઈએ કે પાણી જેવી રીતે આપણે ચા બનાવે તેવી રીતે અબાઉટ અ કપ ઓફ વોટર એને બોઇલ કરવાનું, એમાં બ્લેક પેપર નાખવાનું, જીરું પાવડર નાખવાનું અને ગોળ, અને આ ગરમ હોય ત્યારે પી જવાનું. ઇન્શાલ્લા રાહત મળે. બીજું વસ્તુ છે હલ્દી દૂધ અરદ મિલ્ક, 1 ટીસ્પૂન ઓફ અરદ પાવડર, ટીસ્પૂન ઓફ ફ્રેશ જિંજર ગ્રેટેડ અથવા તો જિંજર પાવડર, પિન્ચ ઓફ ગ્રાઉન્ડ બ્લેક પેપર, હની
અને આ બધી વસ્તુ હાફ અ કપ ઓફ વોટર સાથે મિક્સ કરીને બોઇલ કરવાનું, પછી એમાં હાફ અ કપ ઓફ મિલ્ક નાખવાનું, એને પછી ધીરેથી થોડુંક કૂલ ડાઉન થાય પછી પી જવાનું. તો પાંચી કેમ અરડ મિલ્ક, ટીસ્પૂન ઓફ અરડ પાવડર, ટીસ્પૂન ગ્રેટેડ ફ્રેશ જિંજર ઓ જિંજર પાવડર, અ પિન્ચ ઓફ બ્લેક પેપર અને હની ટુ ટેસ્ટ. એને હાફ કપ વોટરમાં નાખીને બોઇલ કરવાનું, પછી એના અંદરમાં હાફ કપ દૂધ નાખવાનું, બોઇલ નહીં કરવાનું, બસ એને નાખી દેવાનું. એમાં થોડું ગરમ કરો દૂધ, તો તેને થોડુંક ગરમ કરાય, એને બોઇલ નહીં કરવું જોઈએ પાછું, અને પછી એને ધીરેથી પીયા કરવાનું. પછી બીજું રેમેડી છે અનિયન રેમેડી. હવે અનિયનમાં સલ્ફર હોય, જે એક્સલન્ટ રેમેડી છે ડ્રાય કોફ માટે. કોઈ લોકો પાસે ડ્રાય ઇરિટેટિંગ ટીકલી કોફ હોય, ઘરમાં કંઈ ટીકલ થયા કરે, તેનાથી આપણે ડ્રાય કોફ કર્યા કરે, અને એના માટે આ બહુ સારી રેમેડી છે. તો આ સિરપ બનાવવું જોઈએ, 1 teaspoon હની અને 1 teaspoon રો અનિયનનું જ્યુસ મિક્સ કરીને એને 4 કલાક માટે રવા દેવાનું, અને પછી એને પી જવાનું. તો આ 3 times જે આ સિરપ તમે લેહો તો તમે જોજો આ પ્રોબ્લેમ ઇન્શાલ્લાહ જતું રહે. તો ઇઝી છે, અને હું કેમ કે સવારમાં ખૂબ બધું બનાવી કાઢવાનું, 1 onion જ્યુસ કાઢીને એમાં હની નાખીને બનાવીને રેડી રાખવાનું. તો 1 teaspoon ઓફ હની વિથ 1 teaspoon

સારું ટબ છે, આ પરથી ઘેરે બનાવાય. એક મોટું ટબ રેડી રાખજો. તો આપણને શું જોઈએ આ હોમમેડ રબ માટે? એક બોટલ વિક્સ, એક બોટલ વાઝલીન, એક ટીન ઝાંબક, એક નલ્લી બોટલ યુકલિપ્ટસ ઓઇલ, એક નલ્લી બોટલ કેમ્ફર ઓઇલ, અને અજમો, ક્રશ્ડ અજમો આ પરથી એમાં બી લખાય. તો બહુ ઇઝી છે. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરવાનું અને પછી એને ડબ્બામાં ભરીને જ્યારે જુએ ત્યારે વાપરવાનું. નલ્લા બેબીઝ, અંડર 6 મંથ ઓલ્ડ બેબીઝ પર નહીં વાપરવું જોઈએ. ઓલ્ડર ચિલ્ડ્રન અને એડલ્ટ્સ પર આ પરથી વપરાય. હું પાછી એક વખત કેમ, 1 બોટલ વિક્સ, 1 બોટલ વાઝલીન, 1 ટીન ઝાંબક, 1 નલ્લું બોટલ યુકલિપ્ટસ ઓઇલ, તેમાંથી આપણને હાફ એ બહુ સ્ટ્રોંગ હોય તો અડધું બી વપરાય. 1 બોટલ કેમ્ફર ઓઇલ, તેમાંથી બી અડધું વાપરવાનું, અને હોય તો ક્રશ્ડ અજમો બી એમાં લખાય. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીને ડબ્બામાં ભરીને રાખી મેળવાનું. પછી જ્યારે ખાંસી હોય, શરદી હોય, તો આપણથી બિહાઇન્ડ ધ ઇયર્સ, ઇન ધ નેક વેર ધ ગ્લાન્સ આર સ્વોલન, ઓન ધ ચેસ્ટ, ઇન ધ બેક, અંડર ધ ફીટ, આ જગ્યા પર રબ કરાય. ઇન્શાલ્લાહ રાહત મળે. ને બસ આટલે હવે આપણું ગુજરાતી શો આજે પૂરું થઈ ગયું. મારી દુઆ છે અલ્લાહ તાલા બધાને તંદુરસ્તી દે. જે કોઈ બીમાર હોય, ખાસ કરીને આ વિન્ટરના સિઝનમાં, અલ્લાહ તાલા રાહત દે, તંદુરસ્તી દે. અલ્લાહ તાલા બધા બીમાર લોકોને બી શિફા દે. આમીન. મારું નામ છે સારાભાઈ. સાંભળવા હારું બહુ જઝાકલ્લા. ઉમ્મીદ છે કે તમને કંઈને કંઈ શીખવાનું મળ્યું અને સાંભળવાની મજા બી આવી. પાછા નેક્સ્ટ વીક જરૂર સાંભળજો. તા લગીન તમારી તબિયત સાચવજો અને મને તમારી દુઆઓમાં ખાસ ખાસ યાદ કરજો. ફી અમાનિલ્લાહ. અસલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી.